0: આવ્યા હતા અને વધુ પૂછપરછ માટે દિલ્હી ખસેડવામાં આવ્યા હતા. તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આરોપી યશ યાદવ અને વિકાસ અગાઉ રાજસ્થાનના સીકર જિલ્લામાં એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં સાથે અભ્યાસ કરતા હતા. સીબીઆઈ હવે કોચિંગ સંસ્થાઓ, વચેટિયાઓ, વિદ્યાર્થીઓ અને આરોપીઓ સાથે સંકળાયેલા અન્ય વ્યક્તિઓ વચ્ચેની કડીની તપાસ કરી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફે બે દાયકાના ટૂંકા ગાળામાં દેશના 140 કરોડ નાગરિકોનો વિશ્વાસ જીત્યો છે. આજે ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં એનડીઆરએફના રાષ્ટ્રપતિ ધ્વજ સમારોહમાં શ્રી શાહે જણાવ્યું કે જ્યારે પણ દેશમાં ક્યાંય પણ આપત્તિ આવે છે અથવા કોઈ નિકટવર્તી આપત્તિનો સંકેત આપે છે ત્યારે એનડીઆરએફની હાજરી લોકોને સુરક્ષિત અનુભવ કરાવે છે. તેમણે ઉમેર્યું કે રાષ્ટ્રપતિ ધ્વજ પુરસ્કાર મેળવવો એ કોઈપણ સશસ્ત્ર દળ માટે ગર્વની વાત છે. શ્રી શાહે ઉમેર્યું હતું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ આપત્તિઓ દરમિયાન એનડીઆરએફ, એસડીઆરએફ, પંચાયતો, રાજ્ય સંસ્થાઓ, એનસીસી, એનએસએસના અને હજારો આપદા મિત્રના પ્રયાસોની પ્રશંસા કરી છે.
1: एनडीआरएफ को राष्ट्रपति निशान का सम्मान दिया गया वो हम सब के लिए गौरव और प्रतिष्ठा की बात है.
2: ये सम्मान एनडीआरएफ के समस्त बल के सेवा, साहस, शौर्य और समर्पण के संचित गुणों का सम्मान है. 20 साल के कम अंतराल के अंदर आपदा बचाव के क्षेत्र में भारत को वैश्विक नक्शे पर रखने का काम एनडीएमए और एनडीआरएफ ने किया है.
0: શ્રી શાહે જણાવ્યું હતું કે જ્યારે પણ એનડીઆરએફના કર્મચારીઓ રાહત અને બચાવ કામગીરી માટે વિશ્વમાં ગમે ત્યાં મુસાફરી કરે છે ત્યારે તેમને હંમેશા લોકોનો પ્રેમ અને વિશ્વાસ મળે છે. શ્રી શાહે કહ્યું કે એનડીઆરએફના 20 વર્ષ ફક્ત બે દાયકાની ભવ્ય સિદ્ધિઓનો સમયગાળો નથી, પરંતુ આ સમયગાળા દરમિયાન દળને તેના પ્રશંસનીય કાર્ય માટે રાષ્ટ્રપતિ તરફથી સન્માન પણ પ્રાપ્ત થયા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABD ને ફોલો કરશો. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ગઈકાલે નવી દિલ્હીમાં કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાથે મુલાકાત કરી. તેમણે રાજ્યની ખેતીની સમસ્યાઓ વિશે કેન્દ્રીય મંત્રીને માહિતગાર કર્યા હતા. શ્રી ચૌહાણે મુખ્યમંત્રીને ખાતરી આપી કે કેન્દ્ર સરકાર પંજાબના ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું હાઇબ્રીડ ડાંગરના બીજના મુદ્દાની તપાસ કરવા અને રાજ્યમાં સરળ ખરીદી કામગીરી સુનિશ્ચિત કરવા એક વિશેષ સમિતિની રચના કરાશે. દરમિયાન શ્રી માને જણાવ્યું કે પંજાબ સરકાર હવે મકાઈ, કઠોળ, તેલીબિયા, સૂર્યમુખી અને બાજરી દ્વારા પાક વૈવિધ્યકરણને પ્રોત્સાહન આપી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના ચીની સમકક્ષ શી જિનપિંગે આજે ઈરાનમાં યુદ્ધ અને દ્વિપક્ષીય વ્યાપાર ઘર્ષણ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે અત્યાર સુધીની સૌથી મોટી ચર્ચા શરૂ કરી છે. ગઈકાલે રાત્રે બેઇજિંગ પહોંચેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની તેમની આજની પહેલી મુલાકાતમાં શી જિનપિંગે કહ્યું કે તેઓ તેમના સાથે લંબાણપૂર્વકની ચર્ચા કરવા આતુર છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે અમેરિકા અને ચીનનું ભવિષ્ય ઉજ્જવળ રહેશે. શી જિનપિંગે કહ્યું અગાઉ ટ્રમ્પનું ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે તેઓ અપેક્ષા રાખે છે કે 2026 એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ વર્ષ બનશે જે ચીન અને અમેરિકા સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ કરશે. રશિયાએ સમગ્ર યુક્રેન પર મોટા પાયે ડ્રોન અને મિસાઇલ હુમલો કર્યો છે. રશિયાએ બુધવારે સવારથી મધ્યરાત્રિ બાદ સુધી સતત હુમલા કરીને તબાહી મચાવી દીધી. આ હુમલાઓમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા અને 80થી વધુ નાગરિકો ઘાયલ થયા. રાજધાની કીવમાં રશિયાના હુમલાથી એક રહેણાંક ઇમારત ધરાશયી થઈ ગઈ. આ ઇમારતના કાટમાળ નીચે દટાયેલા 10 લોકોને બચાવવામાં આવ્યા. એક વ્યક્તિનું મોત થયું અને 16 અન્ય ઘાયલ થયા. સરકારે તાત્કાલિક અસરથી સપ્ટેમ્બર 2026 અથવા આગામી આદેશો સુધી વિવિધ પ્રકારની ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. વિદેશ વ્યાપાર મહાનિદેશાલયના સત્તાવાર જાહેરાત મુજબ ખાંડની નિકાસ નીતિમાં સુધારો કરાયો છે. આ પ્રતિબંધ યુરોપિયન યુનિયન, ઇયુ અને અમેરિકાને CXL અને TRQ ક્વોટા એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ AAS અને અન્ય દેશોની ખાદ્ય સુરક્ષા જરૂરિયાતોને પહોંચી વળવાના શિપમેન્ટ હેઠળ નિકાસ કરવામાં આવતી ખાંડ પર લાગુ પડશે નહીં. નવી જાહેરાત હેઠળ પહેલાથી જ ઉપલબ્ધ જથ્થાને પણ મુક્તિ આપવામાં આવી છે. ભારતીય શેર બજાર હાલમાં 800થી વધુ અંકોના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યું છે. ચીનમાં ટ્રમ્પ અને જિનપિંગની મુલાકાત સહિતના મુદ્દાને શેર બજારે હકારાત્મક સ્વરૂપે લેતા

प्रेमाय नमः। आ मंत्र थी कार्यक्रम की शुरुआत। कार्यक्रम नो शुभारंभ आप सांभळी रह्या छो 100.1 FM गोल्ड खरा सोना। कार्यक्रम एकदम खरा सोना जो गीत गुर्जरी। આજે આપની સાથે છે હું તરુલતા કરોડિયા। તમામ મિત્રોને તરુલતા કરોડિયાના સસ્નેહ નમસ્કાર। મિત્રો, પ્રેમ એટલે શું આપને શું લાગે છે? આ પ્રેમની દરેકે દરેક વ્યક્તિ કેમ જુદી જુદી વ્યાખ્યા કરતો હોય છે? અઢી અક્ષરનો શબ્દ અને એની વ્યાખ્યા દરેકે દરેક વ્યક્તિએ સાવ જુદી જુદી। આપના મન પ્રેમ એટલે શું? બસ આ છે આજનો પ્રશ્ન। અને હા, આજે એ જ ગીતોની ફરમાઈશ કરવાની છે જે ગીતમાં પ્રેમ શબ્દ આવતો હોય।

મિત્રો અનિલ ભાઈનું કહેવું છે, જ્યારે મારું તમારું આપણું બની જાય એનું નામ પ્રેમ. ક્યા બાત, મારું તમારું આપણું બની જાય એનું નામ પ્રેમ. તો જયશ્રીબેનનું કહેવું છે કે હું મારી જાતને તો પ્રેમ કરું છું, મારી કલાને પણ પ્રેમ કરું છું, મારા ગુરુનો પણ હું આદર કરું છું, પરંતુ ગીત ગુર્જરી કાર્યક્રમને ખાસ પ્રેમ કરું છું કારણ કે એમાં મને મારી માતૃભાષાના ગુજરાતી ગીતો સાંભળવા મળે છે અને આ એક કલાક કઈ રીતે નીકળી જાય છે એ ખબર જ નથી પડતી, એટલો ગીતોનો આનંદ આવતો હોય છે. એટલે ગીત ગુર્જરી કાર્યક્રમને તેઓ ખૂબ પ્રેમ કરે છે.

મિત્રો, સરલાબેનનો ફોન હતો અને સરલાબેનનું કહેવું છે, પ્રેમ ફ્રેન્ડશીપથી શરૂ થયો, પ્રેમ ફ્રેન્ડશીપથી શરૂ થયો, ત્યારબાદ લગ્ન થયા, લગ્ન પછી ફ્રેન્ડશીપ ક્યાં ખોવાઈ ગઈ ખબર જ ન પડી. ફ્રેન્ડશીપનો અંત આ પ્રેમમાં ક્યાં આવી ગયો ખબર જ ન રહી. મિત્રો, એવું કહેવાય છે, કોઈ પણ સંબંધ ત્યારે જ ટકે છે જ્યારે એમાં મૈત્રીભાવ હોય. અને એટલે જ પતિ પત્ની માટે પણ એવું કહેવાય છે કે પતિ પત્ની સારા મિત્ર હોય તો એકબીજાના સુખ દુઃખ ખૂબ સારી રીતે સમજી શકતા હોય છે. પરંતુ જ્યાં આ મૈત્રીનો જ અંત આવી જાય અને ધીરે ધીરે પ્રેમ વિસરાતો જાય, ત્યારે પહેલાના દિવસો તમારે યાદ કરવા પડે કે કેવી મૈત્રી હતી, કેવા મળતા હતા, કેવો પ્રેમ હતો. અને એ જ વ્યક્તિની સાથે લગ્ન થયા બાદ એ બધું કેમ ભૂલાઈ ગયું, ક્યારે વિસરાઈ ગયું અને ક્યારે બે વચ્ચે આટલું મોટું અંતર આવી ગયું.

એમ પૂછીને થાય નહીં પ્રેમ, જે થઈ જાય એનું નામ પ્રેમ. આપ સાંભળી રહ્યા છો 100.1 એફએમ ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ ગીત ગુર્જરી, અને હું છું તરુલતા કરોડિયા. વાતો થઈ રહી છે પ્રેમની, અને મેં પ્રશ્ન પૂછ્યો છે પ્રેમ એટલે, અને હા, ફરમાઈશી ગીતો એવા જેમાં પ્રેમ શબ્દ આવતો હોય. તો એક શ્રોતાભાઈનો ફોન હતો અને એમણે નામ આપવાની ના પાડી છે, એટલે હું આપને એમનું નામ તો નહીં આપું પણ સંદેશ ચોક્કસ આપીશ. એમનું કેવું છે કે એક વ્યક્તિ સાથે એમને પ્રેમ હતો અને રોજ વાતો થતી. ફોનની ઘંટડી વાગે એટલે હા, રિંગટોન પણ એવી મૂકેલી કે દિલમાં રોમાંચ થઈ જાય. એટલે રિંગટોન સાંભળતાની સાથે જ ખબર પડી જાય કે હા, પેલીનો ફોન છે. વોટ્સઅપ પર જ્યારે ટાઈપિંગ કરતા હોય ને મેસેજ, ત્યારે ટાઈપિંગ લખીને આવે ને તોય દિલની ધડકન વધી જાય એવો પ્રેમ. રોજ સવારે અને રાત્રે ગુડ મોર્નિંગ અને ગુડ નાઇટના અલગ અલગ મેસેજ શોધવામાં કલાકો વીતી જાય, કારણ કે એક પણ મેસેજ રિપીટ ન થવો જોઈએ. હા, રિપીટ થાય તો ન ચાલે. રોજની સવાર એકદમ તાજી અને રોજની રાત એકદમ નવા મેસેજ સાથે. આવો આ પ્રેમ અને આટલો બધો ક્રેઝ ક્યારે પૂરો થઈ ગયો ખબર જ ન પડી. અચાનક ફોનની ઘંટડીઓ રણકતી બંધ થઈ ગઈ. વોટ્સઅપ પર જે ટાઈપિંગ લખીને આવતું એ પણ બંધ થઈ ગયું. નંબર એ બ્લોક થઈ ગયો, કારણ ખબર નથી. તો અમારા વિહાનભાઈનું એવું કહેવું છે, આજનો જમાનો તો એવો છે કે અહીં ફૂલોના રંગના પણ અર્થ નીકળે હજાર. આજનો જમાનો એવો કે એમાં ફૂલોના રંગના પણ અર્થ નીકળે હજાર. અહીં માનવ તો ઠીક પણ ફૂલો પણ ગૂંચવાય. અહીં માનવ તો ઠીક પણ ફૂલો પણ ગૂંચવાય કે એમના રંગનો અર્થ નીકળશે શું.